0: अभी आप सुन रहे थे दिनभर के कार्यक्रमों का विवरण। प्रातः के 6:45 हुए हैं। समय चला है कार्यक्रम खेती नहीं बात का।
1: खेती नहीं बात कार्यक्रम हमारा वारा सब किसान भाइयों ने मांझी भाई नो राम राम। किसान भाइयों सुमासाना दाड़ा है, पानी पड़ी रुतो को है और आपड़ो जे पशुधन है એના બદલે આણા ચોમાસાના દાડામાં જે આ હરી જે ઘાસ હે, આપણે જે લીલી સાર હે, એને બદલે આપણને ખેતરમાં જવું પડે હે ને સાર વાડીને આપણા પશુધનને ખાવડા બદલે લાવવું પડે હે। કિસાન ભાઈઓ હરો ચારો અગર આણા મોસમમાં આપણું પશુ ખાઈ રહ્યું હોય તો એને ખાવામાં બી ઠીક લાગી રહ્યું હોય ને સ્વાદિષ્ટ લાગી રહ્યું હોય ઓર એને જે દૂધની ઉત્પાદનની માત્રા હે એને બી આ જે હરો ચારો હે એ બઢોતરી કરે હે। તો એટલે આપણને અછું દૂધનું ઉત્પાદન લેવા બદલે આપણા પશુધનને હરો ચારો ખાવડાવવો જોઈએ ઓર કિસાન અણમે લાગેલા હે। પર કિસાન ભાઈઓ આપણે હરા ચારા બદલે કિસાન ખેતરે જાય હે યા જે બી પશુપાલક ભાઈ આપણા ખેતરે જઈને સારો વાડીને લાવે હે તો આપણે કેમ કે ચોમાસાના દાડામાં આપણે દેખે કે ભાઈ આ સબ જગ્યા હે પાણીની વજહ થકી ઘાસ ઉગી ગઈ થકી હે, ઝાડીઓ ઉગી ગઈ થકી હે, આપણી જે ફસલ હે એ મોટી થઈ ગઈ થકી હે, તો સબ જગ્યા એટલી સાર એટલી ઝાડીએ ને એટલી ફસલની જે ઊંચાઈ હે એ બળવાર હે કે એને ખાતર ઘણા વખત કયું અગર ઝેરીલું જીવ જાનવર આપણા ખેતરમાં હે કે હેડે હે કે નેકમાં હે યા કઈ ઝાડીમાં હંપાયેલું તકો હે યા દબેલો તકો હે તે આપણને એકદમ દેખી દેખાને। તો કિસાન ભાઈઓ આપણે આવડે ચોમાસામાં ખેતરે અગર સાર લેવા જ તો આપણને ધ્યાન રાખવું હે કે જયા બી ખેતરે જ એ ખરે કઈક લાકડ લેવું

0: યા ફેર એવું કઈક આપણે કને સીઝ રાખવી જેનેથી કે મેં સાળણ મેં આપણે ભર સાર લેવા પડે એને પહેલા એ જે ઝાડી હે યા જે ફસલ હે એને આપણે ના લાકડા થી કી બઢિયા દીગીલો થોડો સાફ કરીને કે કઈ ખેતર મેં કઈ જાનવર તને થી કઈ જીવ તને થી ઝેરીલું ઓર અગર હોગા તો આપણે એ લાકડા ને ખડખડાટ થી કી એ થી કી સલું જાગા તો એને થી કી કઈ આપણને ઘટના ને થઈ શકે કઈ દુર્ઘટના ને થાગા તો આપણને કિસાન ભાઈઓ આની વાત ને ધ્યાન રાખવું હોય ધ્યાન આની વાતનું બી રાખવું હોય કે હવે ચોમાસાના દાડામાં અગર આપણે ખેતરે જ તો કેમ કે જીવ જનવરનો ભય હે તો એટલે આપણને આ આજકાલ જે બજાર મે જે એક બૂટ મળે લાંબા લાંબા ઘૂંટને તક લાંબા એ આપણને આ જે સેફ્ટી શૂઝ કે એને ઘૂંટના તક લાંબા લાંબા જે બૂટ આવે એની પહેરીને જવું જોઈએ એનાથી કે કઈ ઝેરીલું જીવ જાનવર હોગા તે કાટી નહીં શકે ડંક નહીં મારી શકે ને એનાથી કે આપણો બચાવ થઈ શકે તો આપણને આની વાતનું બી ધ્યાન રાખવું હે ઓર કિસાન ભાઈઓ ચોમાસાના દાડા હે એક સાર લેવા પેલા ખેતરે જવું જ પડે હે ને આપણે સબ તરીની સાવધાની રાખ ને ચોકન્ના રહે ને એને બાદ બી માન લો અગર કયા ભાઈને અગર કયું જાનવર જીવ જાનવર ઝેરીલું કઈ કડી ખા હે તો આપણને ગભરાવવું ને ને વના દેર કરે તરત ને તરત આપણને અસ્પતાલ સારું જવું જોઈએ ડાક્ટરને દેખાડ લેવો જોઈએ કેમ કે અગર આણે આપણું લાપરવાહી કરેગા તો એ આપણે સ્વાસ્થ્ય બદલે પણ આપણે જીવન બદલે ઠીક નથી એટલે વના દેર કરી જેવો એમ લાગ્યું કે ભાઈ આને કઈક આપણને ઝેરીલે જીવી કઈ કડી ખાઈ ગયું હે તો તરત ને તરત આપણને હોસ્પિટલ જવું જોઈએ અને ડોક્ટરને દેખાડ દેવું જોઈએ આણમે અગર કિસાન ભાઈ આપણે લાપરવાહી કરેગા દેરી કરેગા તો એને થકી આપણને નુકસાન થઈ શકે તો આપણને આ ધ્યાન રાખવું હે કે વના દેરી કરે વના કઈ લાપરવાહી કરે સીધું હર્ટ આપણને અસ્પતાલમાં જઈ ને આપણે શ્વાસનો બચાવના જે ડોક્ટર કહે એની સાથે કે આપણો ઉપચાર ચાલુ કરી દેવો જોઈએ કિસાન ભાઈઓ એને અલાવા બી કેમ કે આ ચોમાસાના દાડા હે તો ઘણા વખત આપણું દેખ કે સબ જગ્યા કેમ કે કાઈ જમેલી રહે ઘણા જગ્યા પાણી રૂકેલું રહે તો એની વજહ થકી એ આપણને ખબર બી નહીં રહે ને આપણો જે પગ હે એ ખસકી જા તો એ પગ ખસકવા થકી આપણને હે કે માથામાં લાગી શકે હાથ પેરમાં ચોટ લાગી શકે કમરમાં લાગી શકે તો જે આ કાઈ જમી જાય એને વજહ થકી આપણને ફિસલીને પડવા થકી આપણું શરીરને કે ચોટ લાગી શકે આપણને ચોટગ્રસ્ત થઈ શક્યો તો હેંડવા સાલવામાં બી આપણને ખાસ ધ્યાન રાખવું હોય કે ચોમાસાના દાડામાં જે બી કાઈ વગર એમ જમી ગયો હોગા તો આપણે થકી જવું નહીં ને માન લો અગર કંઈક હે એવો તો આપણને પગ હે એ મજબૂત મેનવો જોઈએ ને આપણને અસલ પગની પકડ બની જાય એના બાદ જ આપણને ગાડી કદમ બરાબર જોવે તો આની વાતનું બી ધ્યાન રાખવું પડે કેમ કે જલ્દી કરવા જ હળી કરવા જ ને પેલો કાઈ હે યા જે સીકણું થઈ ગયું હે એવી ફિસલી જાય એવી જગ્યાએ અગર આપણો પગ પડી જાય તો પાછો એને થકી બી આપણને મોટી દુર્ઘટના થઈ જાય તો ચોટ પહોંચી શકે તો આની વાતનું બી ધ્યાન રાખવું હોય તો આ કોઈ છોટી છોટી વાતે હે એના વરસાદના દાડામાં આપણને ધ્યાન રાખવું હોય ને કિસાન ભાઈઓ દેખો વાતે હજી કરવી હતી પર કેમ કે આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે એટલે કઈક નવી જાણકારી લઈને કાલે આપણે ફીર મળ તાર તક આ પાલો આજે માનજીભાઈની આજ્ઞા એ આવજુ રામ રામ રામ રામ
1: कार्यक्रम खेती की बात यहीं पर संपन्न हुआ। प्रातः के 6:50 हुए हैं। लीजिए प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत। इस कार्यक्रम में आज आपको सुनवा रहे हैं कमजी भाई व नाथू भाई के गाए कुछ लोक भजन।